0: કરતાણી નાનેશ્વર મહારાજ ઓર બાપ યાળી આગાડી જકો વિઠ્ઠો ભાવે તો નાનેશ્વર મહારાજ ઓર બાપે નામ યાળી નામ રુકમિના આખરી પરિયા વાયા કરે બાદ માં વિઠ્ઠો બા બોલો મન સંસાર એમ લાગો કોની સંસાર એમાં
1: લાગો કોને
0: રોજ રુકમિણી ને કે લાગો માર કઈ સંસારે મન લાગે ની મન
1: લાગે
0: કરતાણી વિઠ્ઠો બા સંન્યાસ લે લો સંન્યાસ સંન્યાસ લેતા ને ઘર છોડી દીનો ઘર
1: છોડી દીનો
0: અમે એક ઋષિ એ મહારાજે મટે જાણ રેગો મટે ભર
1: રેગો
0: કઈ દને બાદ શ્રી પાદ મહાન સંત જકો વો આળંદીર માં આવ્યો આળંદીર માં
1: આવ્યો
0: ઓ તો રુકમિણા પાણી જાતી જાતી આળંદીર માં ઓ તો જકો પીપળે હેઠે જકો શ્રી પાદ સંત બેઠો તો ઓર દર્શન લીધી દર્શન દર્શન લેર બાદ માં શ્રીપાદ સ્વામી કે લાગો જોકલા પુત્રવતી ભવ પુત્રવતી ભવ જ્ઞાનેશ્વરે યાળી રોયલા ધણી પતિ કલાગો મારો કલા સંન્યાસ લેલો છે અને છીપચાર કુવીએ છીપચાર
1: કુવીએ
0: માર વાતે ખોટો પાડેલ છે ની કરતા શ્રીપાદ સ્વામી મટે પર જ હું સંન્યાસ લીધો તો પણ ઓનો વિઠ્ઠો બા છે માલમ છે ની માલમ જાતાણી હોટો મેલો હોટો
1: મેલો
0: આશી વે